0: ரேவ அகா ரஸ்தே ஷமிலோ சைதா யா மாஸ்க் டைம் மேல ஆஷோ அவர் இதுக்கு தரப் தே பெஸ்ட் டைம் பஹிஜ டை காமிஷா ஃபர்ஸ்ட் கலர் போ கோரு மிஸ்டர் அசோக் தே கால் லாரி சிஃபர் நோ சதாய் 291 292 ஜி அஸ்ஸலாமு அலைக்கும் ரஹ்மத்துல்லாஹி வரகாத்துஹு ஜி
1: வலிஸ்லாம்
0: ஜி சோக் தே சர கிம் ஜைனா
1: ஐனா ஹபரிகோ
0: தக்ரக் ஐனா ஸ்டோரி மாஷி
1: ஜென்சரங்கே
0: ஜபாக்கோ டிக் டாக் ஐனா குரகே மெடே ரதக்ரா ஸ்வஷா கோரவி தே வக்ஸா பெஹலா கல காலி மேலாவ் கஷா
1: જુસ
0: ચીધા બી રસ્તો તૈયાર
1: આવ ભાઈ જાન બને તા પર કહો ભાઈ જાન જીધી ગરમી કે ચા હો જકા છીન લે ગરમી વિશે નોરા ગરમી
0: ઇનકાર ના ના દે મિજા ચિકી ઇલાકી દે કેના ચિમ જસુર હા ઇલાકી દે કા કરેક તે કા ગાડુ મેલ દે કા ગા બનુ દે કા ગા લેકી દે કા ગા વજરિસ્તાન દે કેના મિશ પે ઇલાકો કે યોદા સે રિવાજ દે શાચ યુ સબી નઈ ચાઈ વી યુ મશ પશિન ચાઈ વી દાહુ દે પતા દે કેના
1: વૈજાન દા હબર હદુ વગા
0: કા સોડવી કા ગરમી વી કેના દા યુ રિવાજ દે ઓ બિલકુલ દા ગા ચાઈ ચી દા ગા તે યુરીજી યુ સબી નઈ ઓ યુ મશ પશિન દાહુ લઝમી દી ઓ બદે મદે ખલક દા સે અદતી શિવી વી કેના ચે ઓ કલે કલે મક્સિતાન ગા ખલક બગીત શી રૂટીન વાળે ચાય વેશા ધીને પાસ જુસ સહી ના સહી આઈના સદે રોડી દી પ્રોગ્રામ દેસર રોડી હસ બીજાય કથા નન બુસર ઉસર શમી લાવે કોશિશ બકુ જે ગરમ હવાલે સદા સે શમી લઉં કે ના અચ્છા આઈના દારૂ તો વે કે ના છે લીમુ પાણી દીરસી લીમુ પાણી સરંગે તે રેઝ્યુમ રોરીદુન કે તરીકા હશે હા લીમુ પાણી સરંગે તે રેઝ્યુમ તે કડી ઓકે લેમુ પાણી શરબત થાય ગયા ના લેમુ પાણી વીતી છે લીંબુ વાલા ઉભા સહી રહે ગયા ના હું શરબત વિશા આમ શરબત સહી મુસ્ત શરબત તરીકા વર્ષે શરબત સદા સેવા કે
1: ભાઈ જાન નીચે તો દાબો ગરમ ઉભા દસી છે ફ્રિજ વાલા ઉભા કે બેના
0: સવે 100 રૂપિયા ઓકે જી ગરમ ઉભો કે મહાલ કડા જી
1: શામેલ
0: કા ટેમ ડેર બે કામ વીરો સારા ઓકે જી બિલકુલ સર કે બબલે કમ સહિદા ઓકે જી થેન્ક યુ સો વેરી મચ
1: હર સહટક સમ સલામ દા નાથ તા રાજ તા કે હક તા મુસ્તાન હત બોલ સુલ ખાન તમ
0: સલામ દે ઓકે જી વાલેકમ સલામ વ રહમતુલ્લાહ વ બરકાતુ દે કાલ કવલ યો જહાન મને નેક્સ્ટ કલર બગોર ટાઈમ રસ રડેર બે હી પો મંડો મંડો રવંદા શા મેસેજસ ખદ યા બશ મેલો તો ખાસ સીધા ખુશ મેલ કો નેક્સ્ટ કલર અસલામ અલયકુમ જી જનાબ અસલામ અલયકુમ કાલ મો મેલા હોતા વકે ખબરે હેલો જી છોકરો સાહેબ ખબર કઈ હે અવાજ મો કટ કીજી અવાજ મો કટ કીજી હેલો હે બેડલક બેડલક بوز منر لو کنا کال مٹاپ شو یوزلی بیٹھا ہے وقت ٹیکتا ہے گرو بنے اس کلر چے مشترا کال دے لارے سوکتے جی السلام علیکم جی وعلیکم السلام جی مشترا سو خبر کی دکیم زنا گلام نے تو استنے ماسے بالکل گیلا وکڑا لاوی اول سلامی بیا کلام او تو سلام اول گیلے رو بڑے دینا ہاں یو جہان مننا او دا احسان چدا کنا دا بوزے تو سے زندگی کے خانہ را وشا نو کیما ضروری دا کنا چھ گرمائی زون میں تھوے اے صحیح صحیح یو جہان مننا میں کہوں دادی تو سے دے ریڈیو من کرک چھ کیما پروگرام نے دیا گو سر مینا لرائسا
1: نہ خبر یار خبر
0: کیا ایچا پا اس کے دا
1: اللہ پتہ خوش کر تو پیدا خیلی اس کا حالات میں خبر کی چیز جو گرمی دیتا نسکی
0: اوکے چی صحیح دا ہے ٹھیک شوائز بیک گراؤنڈ کی تبلے کہوں کچھ دا تو تمیلا اور شوار شاہ
1: بس سر میں نے تو لے دن کی تاریخ ہوں اس میں انا شو خاص سے کنا ٹیم کاندا
0: یو اوکے جی ریسیپی دے سر وڑے دو جہان مننا تھینک یو سو ویری مچ جی جی صحیح صحیح ہے وعلیکم السلام و رحمۃ اللہ وبرکاتہ یو جہان مننا دیکھال کا بولے جی نیکسٹ کلر بغور نوستے ہو بہت اٹھیرا تو باوی گرو بنس کلر جی مشرا کال السلام علیکم
2: السلام علیکم
0: جی وعلیکم السلام و رحمۃ اللہ وبرکاتہ سوکھ دیر سرا نادیا دی تخت نصرت نا نادیا دا پروگرام کا ویلکم ہر کل لائے خورکے میں سرنگی دو شادو زبیل کو شای الحمدللہ فٹ فاٹیا شخویا زکا خوشو کمان توستا نوسیا شو شو میں اور وی آواز میں اور وی خوشایا کنا کہ جشن ہوئی بیا ہم باواز نہ ہوئی دلاتو سے نہ گوڑے خو میں بالکل ٹھیک ٹھاک تو فٹ فاٹ تو نہ خورکے تو خبر سمک سدا چیز سندرا دی تو گرمی ہوئی نا صحیح خورکے پروگرام تھے سر اوڑی جی جی سر سر شامل ہے جی
1: بھائی سے کل اوبر اس میں
0: چلے صحیح شو ڈیرا میرا بنی شکریہ دکال کا بولو چاہتا دعا سلام
1: بھائی سارا
0: جی
1: دربا ہتکتا آگینا ہتکتا منا ہرتا
0: جی وعلیکم السلام دی کال کولو یو جہان مننا تھینک یو سو ویری مچ